0: મન ગમતું મળી જાય, મારા દિલને તારો સાથ મળી જાય. લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. જો હમણાં જ ટ્યુન ઇન થયા હોવ તો તમારું ખૂબ જ હાર્દિક સ્વાગત છે આ હેરિટેજ ડે પર. જી હા, સાઉથ આફ્રિકા ઇઝ સેલિબ્રેટિંગ હેરિટેજ ડે ટુડે, અને વોટ એન અમેઝિંગ સ્ટીકર આઈ હેવ રિસીવ ટુડે ફ્રોમ વન ઓફ ધ લિસનર્સ. આઈ એમ ગોન હેવ ટુ શેર ધીસ વન વિથ ઓલ ઓફ યુ. આઈ એમ શ્યોર પરહેપ્સ યુ હેવ રિસીવડ ઇટ એઝ અ ફોરવર્ડ મેસેજ ઓન યોર વોટ્સએપ, બટ ઇટ્સ ટુ ગુડ not to announce this. Ke it says Vande Mataram and in Kosisi Kelele Africa, and thank you Mother India for roots and thank you Mother Africa for wings. How beautiful is that? That and so true, you know. So khub khub dhanyawad ne aabhar aap sauno. આ કાર્યક્રમનો વધારે પરિચય આપું છું. થોડી જહેરાતો છે એ આપ સૌની સમક્ષ મારે રજૂ કરવી પડશે અને ત્યારબાદ હું ફરી પાછો હાજર થઈશ.
1: KZN Blind and Deaf Society celebrates an incredible 90 years. And what better way to celebrate than with I Can Walk 2026. Join us on Sunday the 27th of September at 7:30 a.m. at the Suncoast Lawn, Durban Promenade. Choose your challenge. A 5-kilometer fun walk for just 100 rand or the 10-kilometer official race for 180 rand. Sanctioned by KZN Athletics and Athletics South Africa. And there's more. The first 1,000 entrants receive a free t-shirt and medal. Book now on Web Tickets. I Can Walk 2026. See you there.
2: People always say to me, Barry, how do you keep your car running so smoothly? So, my car's a bit of a snob. It won't settle for just any filter. It demands man filters. So I visit Goldwagen to get my man filters. Those premium ones in those iconic yellow-green boxes. Honestly, I've tried telling my car who's in charge, but when it comes to trusted performance, the car wins. Man, the filter your car would choose, if it could talk. Goldwagen. Keep on driving.
0: લોર્ડ્સ એફએમની ગીતમાળા પર એકવાર ફરીથી આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશિત દેસાઈ. આ કાર્યક્રમનું નામ છે ગીતમાળા. ગુજરાતી કાર્યક્રમ છે. દર ગુરુવારે રજૂ થાય છે સાંજે 6 અને 7ની વચ્ચે. હજુ આપ સૌનો સાથ ચાહું છું પોણો કલાક સુધી, એટલે લગભગ અબાઉટ 45 મિનિટ્સ. ઓન ટોપ ઓફ ધી અવર, નો ન્યૂઝ બીકોઝ ઇટ્સ અ પબ્લિક હોલિડે, ફોલોડ બાય અવર ટોક શો અક્રિષાંગી રાધે સાથે થશે. તો ખૂબ ખૂબ ઇન્ટરેસ્ટિંગ ને અમેઝિંગ રહેશે. જરૂર એમાં ભાગ લેશો. અને હેરિટેજ ડે છે, જ્યાં ક્યાંય પણ હો, ઉજવી રહ્યા હો, તમારા સ્નેહીજનો સાથે હો, ખૂબ ધૂમધામથી થઈ રહ્યો છે એવી આશા છે. પણ હમણાં આજના કાર્યક્રમનો પરિચય આપું. ધ ફર્સ્ટ ફીચર ઇઝ કોલ્ડ ધ આજનો સુવિચાર. બેઝિકલી ઇટ મીન્સ ધ થોટ ફોર ધ ડે, ધ ગુડ થોટ ફોર ધ ડે. કુવિચાર અને સુવિચાર, આજનો આ સુવિચાર છે. At around 6:20, so coming up after this song, and thereafter at around 6:30 will be Shabd Kasoti, your word game for an incomplete Gujarati saying, multiple choices for answer. And you can participate in it using our studio WhatsApp messenger on top of the hour. Before I bring the curtains down on this edition of Geet Mala, બે શાયરીઓ આપ સૌની સાથે શેર કરીશ. આશા કરું છું આપ સૌને પસંદ આવે. પણ આ બધું કરું અને કાર્યક્રમને આગળ વધારું એની પહેલાં એક ખાસ વસ્તુ મારે મેન્શન કરવી જ પડશે, ગણપતિ બાપ્પાની. ધેટ્સ રાઇટ, વોટ એન અમેઝિંગ અમેઝિંગ અમેઝિંગ વિસર્જન ઇવેન્ટ વી હેડ ઇન ડર્બન ધીસ યર. ઇટ વોઝ 3 બિગ કમ્યુનિટી ગ્રુપ્સ દેટ કેમ ટુગેધર એટ ધ બ્લુ લગુન, યુ નો, અને ધ કનુ ક્લબમાં. અને મને એવો લાહવો પણ મળ્યો. ઇટ જસ્ટ સો હેપન દેટ, યુ નો, ગણપતિ બાપ્પાને ટ્રક પરથી ઉતારીને ટેન્ટમાં પધરાવવાનો પણ મને જ્યારે મોકો મળ્યો. અને બટ ધ હોલ ઇવેન્ટ ઓલ ઇન ઓલ વોઝ એબ્સોલ્યુટલી મેસમરાઇઝિંગ. વોટ એન અમેઝિંગ અમેઝિંગ કોઓર્ડિનેશન બિટવીન ધ 3 ગ્રુપ્સ, એન્ડ ધેટ્સ વોટ વી નીડ, યુ નો. ઇટ્સ જસ્ટ અ હેન્ડફુલ ઓફ અસ, અને બધા સાથે મળીને એક તહેવાર ઉજવીએ, સાથે મળીને બધી વસ્તુ કરીએ, તો ઇટ્સ એન અમેઝિંગ એન્ડ અ ડિફરન્ટ ફિલિંગ. સો યા, વેલ ડન ટુ એવરીબડી હુ વોઝ પાર્ટ ઓફ ધેટ સેલિબ્રેશન. અને ફરી પાછો આવતા હું આવતા વર્ષની રાહ જોઈશ, જેમ આપણે કહે કે પૂડચા વર્ષી લવકરિયા ગણપતિ બાપ્પા મોર્યા. તો હમણાં શ્રાદ્ધની ને બીજી ઘણી બધી અનાઉન્સમેન્ટ છે આજના આ કાર્યક્રમમાં થશે. શબ્દ કસોટીના સાચા જવાબની પહેલાં તો એ માટે પણ કાગળને પેન જો તૈયાર રાખ્યો હોય તો જરૂર રાખજો. પણ હમણાં ગીત અને સંગીતની તરફ ધ્યાન કરીએ. ઇટ ઇઝ આફ્ટર ઓલ કોલ્ડ ગીતમાળા. મારા એક વન ઓફ માય ફેવરિટ ગુજરાતી સિંગર્સ આદિત્ય ગઢવીના કંઠે, સોરી, ધીસ ઇઝ જયસિંહ ગઢવી, એમના કંઠે આજનું આ આવતું ગીત વન રાવણમાં.

0: વનમાં લોટસ એફએમની ગીત માળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યું હશે. આફ્ટરઓલ હેરિટેજ ડે છે, ઓફકોર્સ સાઉથ આફ્રિકન હેરિટેજ ડે છે, પણ જે લોકો આવ્યા છે આપણા રૂટ્સ તો ઇન્ડિયન છે, યુ નો, એન્ડ ઇન્ડિયન રૂટ્સ મીન્સ યોગા, યુ નો, ઇન્ડિયન પીપલ વેરી ગુડ એટ ઇટ, ગેવ ઇટ ટુ ધ હોલ વર્લ્ડ. મોદીજી પોતે પણ કહી રહ્યા છે કે અમે આખા દુનિયાને યોગા શીખવાડ્યું છે અને આપ્યું છે ભેટ તરીકે. બટ ધેટ્સ અ ડિફરન્ટ ટોપિક. એટલે એ માટે એક રમૂજી વસ્તુ, એ એઝ અ જોક ફોર ઇટ, એક સમથિંગ હ્યુમરસ. હોપ ઓલ ઓફ યુ એન્જોય ધીસ વન. કે યુ નો યોગામાં ઘણા બધા આસન હોય, યુ નો શીર્ષાસન હોય, પદ્માસન હોય અને શવાસન હોય, ઘણા બધા આસન હોય. તો ઘણા બધાની મમ્મીઓ આપણને કહે કે સખણો બેસ, આપણને કહે ઘણી વાર, એટલે કે તો સખણો બેસ એટલે સીધી રીતે બેસ, એમ મસ્તી નહીં કર, તોફાન નહીં કર. નાના નાના છોકરાઓને આપણે કહીએ, જૂના જમાનામાં એવું હતું. હવે મેં ઘણા વખત એવું નથી સાંભળ્યું કે કોઈ આપણને એવું કહે કે સખણો બેસ, બટ મે બી ઘણા લોકો કદાચ બોલતા પણ હોય. બટ એનો કહેવાનો મતલબ એમ છે કે શાંતિથી ખૂણામાં કોઈની સળી કર્યા વગર બેસી રહેવું એ પણ એક પ્રકારનો યોગ જ છે, યુ નો, અને એનું નામ છે સખણાસન. તો જ્યાં સખણાસન રાખશો, મજા કરશો, સ્નેહીજનો સાથે હેરિટેજ ડે સેલિબ્રેટ કરશો અને થોડું ગીત અને સંગીત અમારા આ શો પર જરૂર સાંભળશો. એક જાહેરાત આપ સૌની સમક્ષ અને ત્યારબાદ આજના દિવસનું સૌથી પહેલું ફીચર. ઇટ્સ કોલ્ડ આજનો સુવિચાર. આઈ એમ ગોઈંગ ટુ પ્લે યુ સમ પલ્સ, કમ બેક એન્ડ હેવ યુ નો શેર ધ ટુડેઝ થોટ ફોર ધ ડે, ધ ગુડ થોટ ફોર ધ ડે.
1: The Hollywood Bets exclusive Spinner Zone Get Prize Drops gives you the chance to win your share of 2.5 million rand in cash and prizes. Bet 2 rand or more on selected pragmatic play slots every Monday, Tuesday and Thursday from 12:30 to 10:30 p.m. Make every drop count to catch the perfect prize. Join the spinning spectacular now. T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp HELP to 076 675 0710.
2: People always say to me, Barry, how do you keep your car running so smoothly? So, my car's a bit of a snob. It won't settle for just any filter. It demands man filters. So I visit Goldwagen to get my man filters. Those premium ones in those iconic yellow-green boxes. Honestly, I've tried telling my car who's in charge, but when it comes to trusted performance, the car wins. Man, the filter your car would choose, if it could talk. Goldwagen, keep on driving.
0: આ લોટસ એફએમની ગીતમાળા છે, દર ગુરુવારે રજૂ થાય છે સાંજે 6 અને 7ની વચ્ચે. મારું નામ છે આશિષ દેસાઈ. ખૂબ જ હાર્દિક સ્વાગત છે આપ સૌનું આજની ગીતમાળામાં અને આ અમારો સૌથી પહેલું ફીચર છે આજના દિવસનું. આશા કરું છું આપ સૌને પસંદ આવશે. એનું નામ છે આજનો સુવિચાર, ધ ગુડ થોટ ફોર ધ ડે. ગો સમથિંગ લાઈક ધીસ. સમય અને શ્વાસ પૈસા કરતાં વધારે મૂલ્યવાન છે. ખાસ ધ્યાન રાખશો, સમય અને શ્વાસ પૈસા કરતાં વધુ મૂલ્યવાન છે. એન્ડ ઇટ્સ સો ટ્રુ. એન્ડ ઓલ ઓફ અસ સમટાઇમ્સ વી આર ઓલ ગિલ્ટી ઓફ લૂઝિંગ ફોકસ ઓફ ધીસ. સમય ઇઝ ટાઈમ, અને મીન્સ એન્ડ શ્વાસ, યોર બ્રેથ, યુ નો, યોર બ્રીધિંગ, યોર લાઈફ સોર્સ. વિધાઉટ દેટ યુ કાન્ટ સર્વાઈવ. પૈસા, મની કરતાં વધુ, મોર ધેન, મૂલ્યવાન છે, વેલ્યુએબલ. યા, ઇટ્સ મોર વેલ્યુએબલ ધેન એનીથિંગ, આઈ વુડ સે, નોટ જસ્ટ મની. સો વોટ ઇટ બેસિકલી સેઝ, ધેટ્સ ટાઈમ એન્ડ યોર બ્રીધિંગ, યોર એક્ઝિસ્ટન્સ, યોર પીસ, યોર વેલબીંગ ઇઝ મોર વેલ્યુએબલ ધેન મની. સમય અને શ્વાસ પૈસા કરતાં વધારે મૂલ્યવાન છે. ઇઝ મોર વેલ્યુએબલ ધેન, યુ નો, યોર anything, I would say. It's not just money. So everything, over and above everything, one would have to place this samay and swash. Because once the time is lost or your life is gone, that breath is finished, money is worthless. It's useless. Somebody inherits it and, you know, it's a different story. But yeah, so mulyavan, valuable. What is valuable? Time and your existence, your breath. A. દેટ ઇઝ ધ મોસ્ટ પ્રેશિયસ થિંગ, ટ્રેઝર ઇટ. એવું છે આજનો સુવિચાર. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો હશે. સમય અને શ્વાસ પૈસા કરતાં વધુ મૂલ્યવાન છે. તો પસંદ આવ્યો હોય તો જરૂર શેર કરશો, એકવાર ફરી પાછા સાંભળશો, લોટસ એફએમની વેબસાઇટમાં જઈને, અમારા પોડકાસ્ટ સેક્શનમાં જઈને જરૂર સાંભળશો અને શેર કરશો. હમણાં આજના દિવસનું આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આશા કરું છું આપ સૌ જરૂર પસંદ કરશો. પંખીડા. સમય અને શ્વાસ પૈસા કરતાં વધુ મૂલ્યવાન છે. તો પસંદ આવ્યો હોય તો જરૂર શેર કરશો, એકવાર ફરી પાછા સાંભળશો, લોટસ એફએમની વેબસાઇટમાં જઈને, અમારા પોડકાસ્ટ સેક્શનમાં જઈને જરૂર સાંભળશો અને શેર કરશો. હમણાં આજના દિવસનું આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આશા કરું છું આપ સૌ જરૂર પસંદ કરશો. પંખીડા.

Pankhira on Lotus FM's Geet Mala. Very few minutes remaining before we go into our second feature. It's called Shabd Kasoti. It's based on an incomplete Gujarati saying, and you can participate in it using our studio WhatsApp messenger, one of the most popular features on this show. So, ખૂબ જ મોટી સંખ્યામાં આજે પણ એમાં ભાગ લેશો અને સાચો જવાબ આપો એની પહેલા એક અગત્યની કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ પણ છે, તો જરૂર એના માટે જો કાગળને પેનની જરૂર હોય તો તૈયાર રાખશો. પણ હમણાં આજના દિવસનું આવતું ગીત આશા કરું છું આપ સૌને પસંદ આવશે. એકવાર ફરીથી જયસિંહ ગઢવીના કંઠે કાનાને જોયા, ત્યારબાદ આજની શબ્દ કસોટી.

યમુનાના પાણી જોયા રે કાનાને જોયા. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યું હશે. આ ગીત માળાનું અમારું ગુજરાતી ગીત સંગીતનો કાર્યક્રમ છે, એની પર આપ સૌ સાંભળી રહ્યા હતા. એનો આ એક ખાસ વિભાગ છે, ઇટ્સ અ વેરી સ્પેશિયલ સેગમેન્ટ ઓફ ગીત માળા. ઇટ્સ કોલ્ડ શબ્દ કસોટી. હિયર્સ વેર વી પ્લે અવર વર્ડ ગેમ. ઇટ્સ બેઝડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. યુ હેવ મલ્ટીપલ ચોઇસીસ ફોર આન્સર એન્ડ યુ ટેક પાર્ટ ઇન ઇટ યુઝિંગ અવર સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. ધ નંબર ટુ દેટ મેસેન્જર ઇઝ 071-613-7803 પર આપ સૌએ મને જવાબ લખો.

માનો જે એક નમ્ર વિનંતી છે, માત્ર જવાબ, નામ ને લોકેશન એઝ શોર્ટ એઝ પોસિબલ એવું રાખશો. બહુ મજા આવશે સાથે મળીને. ઘણા બધા લોકોના મેસેજીસ કરશું આ હેરિટેજ ડે પર. અને શબ્દ કસોટી તો આપ સૌની સમક્ષ હમણાં રજૂ કરવાનો જ છું. ધ ગુજરાતી વર્ડ ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. વેર આઈ સે ખાલી જગ્યા, દેટ્સ ધ બ્લેન્ક દેટ યુ નીડ ટુ ફિલ ઇન ઇન ધીસ સેઇંગ. બેસિકલી ઇટ્સ ધ સેકન્ડ વર્ડ ઓફ ધ સેઇંગ ટુડે એન્ડ ઇટ ગોઝ સમથિંગ લાઈક ધીસ, કે નગારામાં ખાલી જગ્યા ક્યાં સંભળાય. નગારામાં ખાલી જગ્યા ક્યાં સંભળાય. પહેલી ચોઈસ ગીત, બીજી ચોઈસ રેડિયો, ત્રીજી ચોઈસ પીપુડી, અને ચોથી ચોઈસ જાહેરાત. નગારામાં ખાલી જગ્યા ક્યાં સંભળાય. ઇઝ ઇટ ગીત, ઇઝ ઇટ રેડિયો, ઇઝ ઇટ પીપુડી, ઓર ઇઝ ઇટ જાહેરાત. જે તમને સાચો લાગે જવાબ મને લખીને મોકલજો 0716137803 પર. કોશિશ જરૂર કરશો, ગેસ પણ કરશો, કોઈ વાંધો નથી. જો ખોટો આવે તો બિંદાસ ચિંતા નહીં કરતા, આપણું સિક્રેટ રહેશે. આવતા ગુરુવારે ફરી પાછી ટ્રાય કરવાની. હું કોઈને નહીં કહીશ, સાચું હશે તો હું બધાને કહીશ કે ઓકે સો એન્ડ સો ગોટ ધીસ વન કરેક્ટ. એટલે ઓલ ટુ વિન, નથિંગ ટુ લૂઝ. જરૂર ભાગ લેશો આજની શબ્દ કસોટીમાં. તમારા દલડાને વારો. આશા કરું છું આ ગીત આપ સૌને પસંદ આવે. ધેટ્સ ધ સોંગ વી આર ગોઈંગ ટુ લિસન ટુ વાઇલ વી પ્લે શબ્દ કસોટી ઓન ગીતમાળા.

દલડાને વારો લોટસ એફએમની ગીત માળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા અને એ દરમિયાન વોટ એન અમેઝિંગ શબ્દ કસોટી. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી અમેઝિંગ રિસ્પોન્સ ફ્રોમ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. ઘણા બધા લોકો આજે બિઝી હશે, યુ નો ઇટ ઇઝ ધ હેરિટેજ ડે આફ્ટર ઓલ. અને રજા છે, પીપલ આર ઓન ધ મૂવ, ગોન ટુ વિઝિટ ફેમિલી, સ્પેન્ડ ટાઈમ વિથ ફેમિલી, ડુ વેરિયસ થિંગ્સ. ક્રિકેટની મેચ ચાલે છે, બટ વોટ એન અમેઝિંગ રિસ્પોન્સ. થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ ફોર પાર્ટિસિપેટિંગ ઇન શબ્દ કસોટી. અને એનો સાચો જવાબ આપ સૌની સમક્ષ રજૂ કરવાનો સમય થયો છે, બટ એની પહેલા જે લોકોના સાચા જવાબ આવ્યા છે એ લોકોના નામ આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આશા કરું છું આપ સૌ તૈયાર હશો. બિફોર આઈ ગીવ યુ ધ કરેક્ટ આન્સર, દેર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ. સો યા, ઇફ યુ વોન્ટ દેટ પેન એન્ડ પેપર હેન્ડી, હિયર્સ યોર ચાન્સ ટુ ડૂ સો. અને આજની શબ્દ કસોટીના જેના સાચા જવાબ આવ્યા છે, ફર્સ્ટ અપ વી હેવ ચંદ્રાવતી ઘીવાલા ફ્રોમ એમ્બરફિલ્ડ સેન્ચુરિયન. ત્યારબાદ રાજેશ, કીર્તિ, માનસી, યશુ, મિશ્કા, ઓલ ફ્રોમ સેન્ચુરિયન. અને ઇન્દિરા દેસાઈ, લુઈ ત્રિકાઠી, ગીતાબેન દેસાઈ, લુઈ ત્રિકાઠી એઝ વેલ. વી હેવ કરેક્ટ આન્સર કમિંગ ફ્રોમ વિશાખા એન્ડ નિલેશ, ઓલ ધ વે ફ્રોમ ઈબાન મોઝમ્બીક. ત્યારબાદ યુ નો ધ અમેઝિંગ પાર્ટ ઓફ શબ્દ કસોટી ટુડે ઇઝ ઇટ સ્પ્રેડ આઉટ ધ આન્સર્સ ટુડે એન્ડ ધેટ્સ વોટ આઈ રિયલી વોન્ટેડ. So Bhanuben and Gunwant Bhai Jaga from Cape Town got this one correct as well. We have correct answer also coming through from, oh okay, lambo message tamaro khub khub dhanyawad ne abar koi ke mane khali naam aapyu je, oh okay, but it's okay, thank you very much for participating. Daksha from Ogdeen has got this one correct as well. I've got correct answer coming through. ઘણા બધા લોકોના આજે જવાબ આવી રહ્યા છે, પણ સાચા છે કે નહીં એવું મારા ધ્યાનમાં નથી. આઈ થિંક દેર ઇઝ ધીસ કન્સેન્સસ અમંગ્સ લિસનર્સ, ઇટ્સ અમેઝિંગ. વી હેવ અંસાબેન ફ્રોમ અમનઝિમ ચોટી હુ હેઝ ગોટ ધીસ વન કરેક્ટ એઝ વેલ, અને ધેટ્સ અબાઉટ ઇટ. બટ લેટ મી ટેલ યુ કે આ ઉપરાંત લગભગ બીજા 8-10 or 12 લોકોના જવાબ આવ્યા છે. સો થેન્ક યુ વેરી મચ ફોર એન અમેઝિંગ પાર્ટિસિપેશન. અને હું એનો સાચો જવાબ આપ સૌને આપીશ એક ટૂંકી જાહેરાતની બાદ, અને ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ એક કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ લઈને પણ.

લોર્ડ્સ એફએમની ગીતમાળા પર આપ સૌનું એકવાર ફરીથી ખૂબ જ હાર્દિક સ્વાગત છે. આ ગીતમાળા છે અને અમારો ખાસ વિભાગ જેનું નામ છે શબ્દ કસોટી. અધૂરી શબ્દ કસોટી આપ સૌની સમક્ષ હજુ ચાલી રહી છે, એટલે કે સાચા જવાબ નથી આવ્યા હજુ, તો આઈ મીન અનાઉન્સમેન્ટ નથી થઈ હજુ, તો તમે હજુ જવાબ મોકલી શકો છો. પણ હમણાં એક કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ છે, ખાસ કરીને આપ સૌની સમક્ષ રજૂ કરું છું. એન્ડ ધીસ વન ઇઝ ફ્રોમ ધ શ્રી સુરત આર્ય ભજન મંડળ વિચ ઇઝ ઇન રેઝુઆ હિલ્સ એન્ડ ઇઝ ફોર ધ પિતૃપક્ષ એન્ડ શ્રાદ્ધ ભજન્સ ડેઇલી ફ્રોમ સેટરડે ધ 26th ઓફ સપ્ટેમ્બર અન્ટિલ ફ્રાઇડે ધ 9th ઓફ ઓક્ટોબર ફ્રોમ 18:30 અન્ટિલ 19:30 એન્ડ દેટ ઇન્ક્લુઝ ભજન આરતી થાળ એન્ડ શાંતિ પાઠ. And Shravan Pitrumas bhajans on Saturday, the 10th of October, from 1600 until 1700. Mahaprasad, which is supper, will be served thereafter. Aartis will be provided by the mandir. Participating families are requested to bring prasad in. You know, there are various things that are applicable here. To jarur tame ena mate phone karsho. And aarti ni jo booking karu hoy, to Ansuya ben ne phone kari shako cho 0724780725 પર. તો આશા કરું છું જરૂર એમાં આપ સૌ ભાગ લેશો. હમણાં આપ સૌની સમક્ષ રજૂ કરું આજના દિવસની અમારી શબ્દ કસોટી અને એનો સાચો જવાબ આ નાનકડા બ્રેકની બાદ. શબ્દ કસોટીની તરફ ધ્યાન કરે ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ ગોઝ સમથિંગ લાઈક ધીસ, કે નગારામાં ખાલી જગ્યા ક્યાં સંભળાય. નગારામાં ખાલી જગ્યા ક્યાં સંભળાય. તો એની ચાર ચોઇસીસ હતી. પહેલી ચોઇસ કે ગીત, બીજી ચોઇસ રેડિયો, ત્રીજી ચોઇસ પીપુડી અને ચોથી ચોઇસ જાહેરાત. સો લેટ મી ટેલ યુ ઇન વોટ ઓર્ડર ડીડ આઈ રિસીવ ઓલ ઓફ ધીસ ટુડે. ઇટ વોઝ અમેઝિંગ. યુ નો ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ વોઝ દેટ it was spread out across all the four options. The whole point of playing Shabd Kasoti is that to get our mind to think in Gujarati once again, you know, with some words that we used to know back in the day and don't use in our English conversation every day. And so age hatu ane, yeah, it's so amazing haju koik na jawabo aavi rahya che, and that's what I want. You know, you want to get your mind to start thinking Gujarati once again, and especially the youngsters around you, khas karine baalako je apni sathe che e lokone pan involve kariye. So નગારા ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ, યુ નો, ઢોલ જેવું મોટું. આપણે નગારા વાગે, ભોળેનાથની આરતી થાય ત્યારે, એને ઘણી બધી પૂજાઓ થાય, એને ઘણા બધા મ્યુઝિક ફેસ્ટિવલ. સાઉથ આફ્રિકામાં તો નગારાના બેન્ડ્સ હોય છે, યુ નો, ઇવેન્ટ્સ થાય તો એમાં. સો ધેટ્સ ધ નગારા આઈ એમ ટોકિંગ અબાઉટ, કે નગારામાં ખાલી જગ્યા ઇઝ એ બ્લેન્ક, ક્યાં, વેર, સંભળાય, વેર કેન યુ હિયર ઇટ. સો ઇન ધ સાઉન્ડ ઓફ નગારા આ ક્યાં સંભળાય, વોટ કેન યુ હિયર ઇટ, એવું જ. ફર્સ્ટ ચોઇસ ગીત, વિચ ઇઝ અ સોંગ, રેડિયો, તમે જો રેડિયો વગાડતા હો તો, પીપુડી, ઇટ્સ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઈક અ ફ્લુટ, યુ નો, બટ અલગ એનો સાઉન્ડ હોય, લગભગ શહેનાઈ જેવો, પીપુડી. સો અને જાહેરાત, અનાઉન્સમેન્ટ, યુ નો. સો ધીઝ વોર ધ ફોર ચોઇસીસ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. સૌથી પહેલાં લેટ મી ટેલ યુ વોટ આઈ ગોટ ધ મોસ્ટ વોઝ રેડિયો. ઓફકોર્સ લોકો એને આઇડેન્ટિફાઈ કરે કે આ શો પર છે, એટલે મે બી ઇટ્સ રેડિયો. સો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ હુ પાર્ટિસિપેટ ઇન ધીસ. And second biggest number that I got was Jahirat, announcement. But the correct answer today is Pipudi. Nagara ma Pipudi kya sambhalai. Nagara and Pipudi, both are musical instruments. That's what we are looking in tandem here. Okay, if you're playing a Pipudi and a Nagara is going on, you'll never hear, most likely you won't hear the Pipudi over the Nagara sound. So that's what it is. Okay, Nagara ma Pipudi kya sambhalai. And the... So let's give you a context, you know, okay, what does this saying actually mean besides the literal say meaning that I gave you? Ke motaona awaj ma nana manaso ne kon sambhale. That's what it is, you know. So when some people are some big people holding big office or seniors in the community, and they're having a big conversation and a loud conversation, and maybe there are one or two odd people trying to say something, and they are pretty much subdued, and you know, talking probably in a very low tone, and so they get drowned out basically in that sound of big argument going on by big people. That's what it means. Ke nagara ma pipudi no pipudi ne kya sambhalai. So that's the saying today. Aasha karu jo aap sone pasand aavi hoy, ane pasand aavi hoy to aap sau jarur jano chho ke su karvanu. Amara Lords FM ni website par jaine podcast na section ma jarur thi ek var
ફરીથી સાંભળી શકો છો અને શેર કરી શકો છો. મારા ફેવરિટ કલાકાર આદિત્ય ગઢવી, એમના કંઠે આજના દિવસનું આવતું ગીત, વન ઓફ માય ફેવરિટ સોંગ્સ ઓફ હિસ, લટકે હાલોને.

0: લટકે હાલો ને આદિત્ય ઘડવીના કંઠે આપ સૌ સાંભળી રહ્યા હતા લોટસ એફએમ ની અમારી આ ગુજરાતી ગીત સંગીતની માલા પર. ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર ફોર બીંગ અ પાર્ટ ઓફ ઇટ. જસ્ટ અ ક્વિક રિમાઇન્ડર, નો ન્યૂઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધીસ અવર. ઇટ ઇઝ અ પબ્લિક હોલીડે, બટ યસ ઓફકોર્સ કૃષ્ણાંગી રાધે ઇઝ ગોન બી કીપિંગ યુ કંપની ઓન અવર ટોક શો બિટવીન 7 and 9. ડુ બી અ પાર્ટ ઓફ દેટ, ઇટ્સ ગોન બી એન અમેઝિંગ એન્ડ એન ઇન્ટરેસ્ટિંગ વન એઝ યુઝ્યુઅલ. સો જરૂર એમાં ભાગ લેશો. પણ હમણાં આપ સૌની સમક્ષ આ કાર્યક્રમનો એક ખાસ વિભાગ હું રજૂ કરું. એની પહેલા અમુક થોડી જાહેરાતો છે. આઈ ડુ હેવ સમ બિલ્સ ટુ પ્લે ફોર યુ. દેર આફ્ટર આઈ હેવ અ સ્પેશિયલ સેગમેન્ટ ફોર યુ. ઇટ્સ કોલ્ડ શાયરીઝ. આઈ હેવ ટુ અમેઝિંગ ગુજરાતી શાયરીઝ ટુ શેર વિથ ઓલ ઓફ યુ. હોપ ઓલ ઓફ યુ એન્જોય દેટ. બટ બિફોર દેટ ઓફકોર્સ બિલ્સ દેટ આઈ હેવ ટુ પ્લે ફોર ઓલ ઓફ યુ.
1: Punch's Challenge is South Africa's premium horse racing prediction game. And now, it's even more exciting with two new thrilling ways to win. Claim the most winners to become King of the Week or dominate the leaderboard with the highest points and take the crown. Place bets of 150 Rand or more during the week for a chance to win your share of 10,000 Rand in both challenges. Bet now. T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp HELP to 076 675 0710.
2: People always say to me, Barry, how do you keep your car running so smoothly? So, my car's a bit of a snob. It won't settle for just any filter. It demands man filters. So I visit Goldwagen to get my man filters. Those premium ones in those iconic yellow-green boxes. Honestly, I've tried telling my car who's in charge, but when it comes to trusted performance, the car wins. Man, the filter your car would choose, if it could talk. Goldwagen. Keep on driving.
0: લોટસ એફએમ ની અમારી ગુજરાતી ગીત સંગીતની આ માળા પર આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. ઇટ્સ ટાઈમ ટુ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન. ઇટ જસ્ટ ગોઝ અવે ઇન અ બ્લિંક ઓફ એન આઈ. એક યુ નો આંખના પલકારામાં એક કલાક નીકળી જાય છે. એક તો જોત જોતામાં વાત કરતા સંગીત આપ સૌની સમક્ષ રજૂ કરીએ, થોડી શબ્દ કસોટી કરીએ, થોડો આજનો સુવિચાર કરીએ, અને એમ લાગે કે કલાક તો લગભગ લાઈક પલકારામાં જતો રહ્યો. પણ જતો રહે છે અને આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો છે. આઈ એબ્સોલ્યુટલી એન્જોયડ ઇટ અને હું આશા કરું છું આપ સૌને પણ આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. તો એ સાથે જ આજના દિવસની આ ખાસ વસ્તુ એટલે કે આજની શાયરીઓ આપ સૌની સમક્ષ રજૂ કરું છું. ત્યારબાદ આપ સૌની રજા લઈશ અને ડોન્ટ ફોગેટ અવર ટોક શો કમિંગ અપ બિટવીન 7 and 9 વિથ કૃષ્ણાંગી રાધે. તો જરૂર સાંભળજો. હમણાં આજની જાહેરાત છે એટલે કે શાયરી છે. ઇટ ગોઝ સમથિંગ લાઈક ધીસ. નફરત નથી કોઈથી હવે, નફરત નથી કોઈથી, બસ હવે કોઈ પર ભરોસો નથી રહ્યો. નફરત નથી કોઈથી, બસ હવે કોઈ પર ભરોસો નથી રહ્યો. એ જ છે. અને દાદવન ગોઝ સમથિંગ લાઈક ધીસ કે જે વ્યક્તિ જતું કરતા જાણે છે, જે વ્યક્તિ જતું કરતા જાણે છે એ જ કંઈ મેળવી જાણે છે. જે વ્યક્તિ જતું કરતા જાણે છે એ જ કંઈ મેળવી જાણે છે. આશા કરું છું આજની શાયરીઓ આપ સૌને પસંદ આવી હશે. આપ સૌની રજા લઉં છું. આવતા ગુરુવારે ફરી પાછો મળશું અને આપ સૌને મારા તરફથી હેરિટેજ ડેની એકવાર ફરીથી ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ શુભકામના. આશા કરું છું આવતા ગુરુવારે મળશો. ત્યાં સુધી પ્રભુનું કહ્યું કર્યા કરશો કે કર્મ કરતા રહેશો ફળની આશા કર્યા વગર. આજના દિવસનું આ છેલ્લું ગીત મારા મનપસંદ કલાકારોના કંઠે અને આશા કરું છું જરૂર આપ સૌ એને સાંભળશો અને પસંદ કરશો. એન્ડ ધેટ્સ પ્રફુલ દવે અને હાર્દિક દવે, મણિયારો રે.